પણિહારી કાર્યક્રમ સુનન વાલી મારી સગલી બહેનાને રીતા ચારેરા ઘણાર ઘણાર રામ રામ બેણા. ઓર ભાઈ બેણારા કંઈ હાલ ચાલે? આભાર તો દેખો બેણા, સાવણનો મહિનો ચાલ ગયો હે ની, ઓર મોસમ દેખો કેડો સુહાવનો હોય ડોર આવે, ઓર ચારો મેર હરો ભરો ઈ હરો ભરો દીખે, પાણી રી બોછારા રીમ ઝીમ ચાલબો કરે કડી ગામ સહેરામાં હે ની, ઓર ઈરો દેખો ટાબરિયા મેનક, ઓર આપણા સગલા રોહી મન કેટલો ખુશ ખુશ રહે. સાવણ રે મહિના રી તું બેણા દેખો બાત હી કાંઈ હે, જગા જગા બાગ બગીચામાં ઝૂલા ડાલી ઉડા હે, ઓર આપણી બેના ટાબરિયા ઝૂલતા નજર આવે. ઓર ઈર સાથે ઈ દેખો બેણા, અગર આપને આસેપાસે કોઈ બાગ બગીચો નહીં હે તો આપણી બેણા ઘરમાં એ ઝૂલો ડાલ લેવે, ઓર દોફેરીમાં દેખો જદ બી કામ ઉભેલ્યું જવે તો આપણી સહેલિયાના સાથે ઝૂલા ખાવતી નજર આવે. કદી હતાયા કરે તો કદી હસી મજાક ઠેઠોલિયા કરે, એર વાસ્તે તો દેખો ઓ મહિનો તો મોજ મસ્તી રમાં એના કદ બીત જવે ઠાઈ નહીં લાગે. ઓર ઘણી આપણી બેણા દેખો પરિવારના સગલા જના સાથે મારે ઘૂમને બી જાવે એ મોસમ રમાયને, તો ઘૂમને જામણીનો મજો એ બેણા અલગ હે. ઘણા જણા દેખો માઉન્ટ આબુ પરશુરામ મહાદેવ હરિદ્વાર જેડી જગા માથે સાવણ રે મહિનામાં જામણું ઘણો પસંદ કરે, કેમકે એ મહિનારો એક ઓર ઘણો મહત્વ હે, વિશેષ મહત્વ હે. બો હે કે લોક બાગ સાવણ સોમવાર વ્રત કરણ આપને ભોળે બાબા શિવ શંકરને ખુશ કરે. તો બેના ક્યું નહીં આપા બી એ બારે મેં બાત તો હાલ આગે કરા, આપણી બેના જે કહીએ બે બી તો સાવણિયારે ગીતને ઉડી ગયો વેલા હે ની, તો બેના લો સુના પાઓ પ્યારું સો ગીત.

પર આપણી બેના આપણા ભાઈ રહે કલાઈ માથે રક્ષાસૂત્ર બાંધન રાખી મનાવે બીરબાદ રમાઈને આપણે તીસ ચોથ ઉપછટરે વ્રત કરણ આપણી બહેના રમન રમાઈને મોર્યા નાસ્તા હી રહેવે પૂરા મહિના ક્યુંકી દેખો બે આપણે સુહાગરે વાસ્તે ઈ મહિનામાં આવને વાલા સગલા વ્રત કર ખુદને બહોત હી સૌભાગ્યશાળી સમજે ઈર વાસ્તે તું બેના દેખો આપણે રાજસ્થાનને રંગ રંગીલો વ્રત ઓર તુહારાઉં પરિયોડો રાજસ્થાન કિયો હૈ જઠે કા લોક બાગ રીતિ રિવાજ સંસ્કાર મેલા ઉત્સવ વ્રત और आपकी कलाओं पूरी दुनिया रा मायना आपने भारत तीसरी छाप छोड़ी है जदि तो ई महीना रा मायना आपने तीसरी संस्कृति मेला व्रत उत्सवाना दिखने वास्ते बारों भी दूजा देश का लोग अंग्रेज पर्यटक ई महीना रा मायना पुष्कर हरिद्वार परसराम महादेव बीकानेर जोधपुर नगरी जा माया आवे और अपनी संस्कृति व्रत और तुम्हारी अनोखी छटा देखें अब बेना देखो आगे रक्षाबंधन जन्माष्टमी गणेश चतुर्थी रामदेव जी तेजा जी गोगा जी रो देखना मेलो देखना सगला लोगा रो जीवन नया जोश व हर्षो उल्लास भर जाए है नी क्योंकि देखो ए त्योहार और मेला बेना मिनक जीवन री निरस्ता ने खत्म करन जीवन ने सकारात्मक बनावे और अंदर ऊर्जा शक्ति रो संचार करे तो बेना देखो अब आन खुशी रे मौका पर क्यों नहीं अब आप सुन लेवा एक प्यारो सो गीत और है नी तो लो आओ सुनाओ गीत